0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતના યુવાનો વિકસિત ભારત તરફની યાત્રાને વેગ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. રોજગાર મેળો યુવાનોને નવી તકો પૂરી પાડીને સશક્ત બનાવવાની અમારી સરકારની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આજે 19મા વાર્ષિક રોજગાર મેળામાં વિવિધ સરકારી વિભાગો અને સંગઠનોમાં 51,000થી વધુ નવા ભરતી થયેલા યુવાનોને નિમણૂક પત્રો એનાયત કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું હતું. વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા નવા ભરતી થયેલા યુવાનો સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આજે તમે બધા દેશની વિકાસ યાત્રામાં મહત્વપૂર્ણ ભાગીદાર જવાબદાર ભાગીદાર બની રહ્યા છો. તમે બધા રેલવે, બેન્કિંગ, સંરક્ષણ, આરોગ્ય, શિક્ષણ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં નવી જવાબદારીઓ સંભાળવા જઈ રહ્યા છો. આવનારા વર્ષોમાં વિકસિત ભારતના સંકલ્પને પૂર્ણ કરવામાં તમે બધા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશો.
1: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત વિશ્વભરના વિવિધ દેશો સાથે પણ ભાગીદારી કરી રહ્યું છે. ઉદ્દેશ્ય તકો, રોજગારી પૂરી પાડવાનો અને તેમની ક્ષમતાને બહાર કાઢવાનો છે. તે જ સમયે તેઓ ઈચ્છે છે કે દેશના યુવાનો વૈશ્વિક સ્તરે ઓળખ મેળવે.
1: દુનિયા ભારત કે યુવાઓ ઓર ભારત કી ટેકનોલોજીકલ પ્રોગ્રેસ કો લેકર બહોત ઉત્સાહિત હૈ. આજ દુનિયા ભારત કી વિકાસ યાત્રા કા હિસ્સા બનના ચાહતી હૈ. ભારત ભી દુનિયા કે અલગ અલગ દેશો કે સાથ પાર્ટનરશિપ કર રહા હૈ. ઇસકા ઉદ્દેશ્ય યહી હૈ કે ભારત કે યુવાઓ કો અવસર મિલે, રોજગાર મિલે, ઉનકા સામર્થ્ય खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: શ્રી મોદીએ કહ્યું, આજે સ્વચ્છ ઉર્જા, મહત્વપૂર્ણ ખનિજો, ગ્રીન હાઇડ્રોજન અને ટકાઉ ઉત્પાદન સંબંધિત ક્ષેત્રો પણ ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. સ્વીડન, નોર્વે અને ઇટાલી જેવા દેશો સાથે ગ્રીન ટ્રાન્ઝિશન અને ટકાઉ ટેકનોલોજીમાં સહયોગ પણ વધી રહ્યો છે.
1: आज क्लीन एनर्जी, क्रिटिकल मिनरल्स, ग्रीन हाइड्रोजन और सस्टेनेबल मैन्युफैक्चरिंग से जुड़े सेक्टर्स भी बहुत तेजी से ग्रो कर रहे हैं. इनसे जुड़ी पार्टनरशिप एक नई इकोनॉमी के न्यू अपॉर्चुनिटीज के दरवाजे खोल रही है. स्वीडन, नॉर्वे और इटली जैसे देशों के साथ ग्रीन ट्रांजिशन और सस्टेनेबल टेक्नोलॉजी में भी सहयोग बढ़ रहा है. ये भारत को क्लीन मैन्युफैक्चरिंग से जुड़ी फ्यूचर इंडस्ट्रीज में मजबूत करेगा.
0: અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો નવી દિલ્હી પહોંચ્યા છે. તેઓ 4 દિવસની ભારત મુલાકાતે આજે સવારે કોલકાતા પહોંચ્યા હતા. આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. આ યાત્રા બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવશે અને વેપાર, સંરક્ષણ, ઉર્જા સુરક્ષા, ટેકનોલોજી અને ઇન્ડો પેસિફિક વ્યૂહરચનામાં સહયોગ વધારશે. ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે કોલકાતા હવાઈ મથકે શ્રી રૂબિયોનું સ્વાગત કર્યું. ત્યારબાદ અમેરિકાના વિદેશમંત્રીએ કોલકાતામાં સેન્ટ ટેરેસાના મિશનરીઝ ઓફ ચેરિટીના મુખ્ય મુખ્ય મથક મધર હાઉસ ઓફ ચિલ્ડ્રન હોમની મુલાકાત લીધી. અમેરિકાના રાજદૂતે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્રી રૂબિયો નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. શ્રી રૂબિયો આવતીકાલે વિદેશમંત્રી એસ જયશંકર સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રીય રાજધાનીમાં અમેરિકાના દૂતાવાસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/du અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ IGL આજે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ CNGના ભાવમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં 1 કિલોગ્રામ CNG માટેનો નવો દર 81.09 રૂપિયા થયો છે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર છે અને ઇંધણની કોઈ અછત નથી. એક નિવેદનમાં ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે માંગ પુરવઠા અસંતુલન અને પસંદગીના વિસ્તારોમાં માંગમાં વધારો થવાના કારણે કેટલાક રિટેલ આઉટલેટ્સ પર અસ્થિરતાના અહેવાલો આવ્યા છે. આવા કિસ્સાઓ ઇન્ડિયન ઓઇલના દેશભરમાં 42,000થી વધુ રિટેલ આઉટલેટ્સના નેટવર્કમાંથી થોડા રિટેલર્સ સુધી મર્યાદિત છે. ઇન્ડિયન ઓઇલે જણાવ્યું હતું કે 1 મે થી

22 મે દરમિયાન કંપનીએ ઇંધણના વેચાણમાં નોંધપાત્ર વધારો નોંધાવ્યો છે. આ સમયગાળા દરમિયાન પેટ્રોલના વેચાણમાં 14% વધારો થયો છે, ત્યારે ડીઝલના વેચાણમાં લગભગ 18% વધારો થયો છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈએ ધોરણ 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ એક દિવસ વધારીને આવતીકાલ સુધી કરી છે. વેબસાઇટ પર અરજીઓમાં વધારો અને ટેકનિકલ ખામીઓને કારણે મુશ્કેલી પડી રહી હતી, જેના કારણે વિદ્યાર્થીઓને ફરીથી મૂલ્યાંકન માટે અરજી કરવા માટે 2 દિવસનો સમય મળશે. સીબીએસઈએ ઉમેદવારોને આ સમયમર્યાદાનો સારો ઉપયોગ કરવા અને પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી છે. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સરકારી યોજનાઓનો લાભ નાગરિકો સુધી સરળ, સુલભ અને સમયસર પહોંચવા જોઈએ. તેમણે ગઈકાલે નવી દિલ્હીમાં કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં આ મુજબ જણાવ્યું. શ્રી ચૌહાણે કૃષિ, ગ્રામીણ વિકાસ અને જમીન સંસાધન સહિત તમામ સંબંધિત વિભાગો અને સંસ્થાઓને ફરિયાદ નિવારણ પ્રણાલીને મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો હતો. બિહારના મુખ્યમંત્રી સમરાજ ચૌધરીએ આગામી 5 વર્ષમાં રાજ્યમાં 1 લાખ શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક દરમિયાન મુખ્યમંત્રી અધિકારીઓને દર વર્ષે ઓછામાં ઓછા 20,000 શિક્ષકોની ભરતી સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો. તેમણે કહ્યું કે ભરતી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે શિક્ષકોની નિમણૂક માટે સૂચનાઓ હવે દર વર્ષે જુલાઈમાં જાહેર કરાશે. ચીનના સાન્શી પ્રાંતમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર સલામતી મર્યાદા કરતાં વધી ગયા બાદ કોલસાની ખાણમાં 8 લોકોના મોત, જ્યારે 38 શ્રમિકો હજી પણ ફસાયેલા છે. સરકારી મીડિયા અનુસાર આ ઘટના ચાંગઝી શહેરના કિન્યુઆન કાઉન્ટીમાં લ્યુશેન્યુ કોલસા ખાણમાં બની હતી. અકસ્માત સમયે ખાણમાં 247 કામદારો હતા. બચાવ કામગીરી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 201 કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. સ્પેસએક્સે આજે સવારે સ્ટારશીપ સુપર હેવી રોકેટ સિસ્ટમનું પ્રક્ષેપણ કર્યું. ચંદ્ર અને મંગળ પરના મિશન માટે સંપૂર્ણપણે ફરીથી વાપરી શકાય તેવા અવકાશયાન વિકસાવવાના પ્રયાસોમાં આ એક વધુ સીમાચિહ્નરૂપ છે. સુપર હેવી બુસ્ટર અને અપર સ્ટેજ સ્પેસ ક્રાફ્ટ બંનેમાં સુધારો કરવામાં આવ્યો છે. રોકેટને ટેક્સાસ, અમેરિકામાં સ્પેસએક્સની સ્ટારબેઝ સુવિધાથી સફળતાપૂર્વક ઉપાડવામાં આવ્યું. મિશનમાં સફળ હોસ્ટ સ્ટેજ સેપરેશન દર્શાવવામાં આવ્યું હતું. આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે લખનૌમાં રમાશે. દરમિયાન ગઈકાલે સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 55 રનથી હરાવ્યું. હૈદરાબાદમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 255 રન બનાવ્યા. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તેમની નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 200 રન જ બનાવી શક્યું. ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકસિત ભારતની યાત્રામાં યુવાનોની ભૂમિકા મહત્વની ગણાવી. 51,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો એનાયત કર્યા. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો આજે પ્રધાનમંત્રી મોદી સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા ચર્ચા કરશે. ઇન્ડિયન ઓઇલે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સ્થિર હોવાનું અને ઇંધણની કોઈ અછત ન હોવાનું જણાવ્યું. સીબીએસઈ ધોરણ 12 બોર્ડ પરીક્ષાની ઉત્તરવહીઓની સ્કેન કરેલી નકલો મેળવવાની અંતિમ તારીખ આવતીકાલ સુધી લંબાવી. અને આઈપીએલ ક્રિકેટમાં આજે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: કરે, પરંતુ ચા વગર ડિસ્કશન ન કરે, એટલે જ તો કદાચ ચાલુ થઈ ચા પર ચર્ચા આ કન્સેપ્ટ. એટલે આ કન્સેપ્ટ શરૂ કરવા પાછળ પણ ગુજરાતી ચાય પર ચર્ચા એ ગુજરાતીઓએ શરૂ કર્યું હશે એવું લાગે છે. સામે પૂછે કેમ છો, જવાબ પણ પોતે જ આપી દે, મજામાં ને. અને બીજો પ્રશ્ન તરત જ આવે, હં, અને જમવા પર જ હોય, જમ્યા કે નહીં. મિત્રો, આમ ગુજરાતી પ્રશ્ન કરે સામે જવાબ પણ આપી દે એ ગુજરાતી. બહાર જમવા જાય ને તો પેટ ભરીને બહારનું જમે અને ત્યારબાદ આવતી વખતે કે ઘર જેવી મજા ન આવી હો, આનું નામ ગુજરાતી. તો મિત્રો, આપના ઘરમાં ગુજરાતીનો કયો ફેવરેટ નાસ્તો બને છે અને આપના ઘરમાં એવી કઈ ગુજરાતી ડીશ બને છે જે બધાની જ ફેવરેટ છે? ચાલો ને ફોન ઉપાડો ને વાતો કરીએ આપણે આ વિષય પર. નંબર છે 02245154135402245154135.
1: તને વાત કહું ખાનગી,
2: એ જૂનાગઢ ના સીતાફળ એ મારા ધોળકાના દાડમ

आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। पंकज मेहता ट्रावेलिंग करी रह्या छे, क्यांक बारगाम जई रह्या छे, तो हंसाबेन ठाकर सिबला थी फोन करी रह्या छे કે તેઓ ત્યાં બેસીને પણ જ્યાં ફરવા ગયા છે, ઉનાળાનું વેકેશન મનાવી રહ્યા છે, હિલ સ્ટેશન પર છે, અને ફોન કરીને ગીત ગુર્જરી સાંભળીને કમેન્ટ પણ કરી રહ્યા છે। તો ગુજરાતીઓ એટલે હરવા ફરવાના શોખીન, વીકેન્ડ આવે ને આઉટિંગનો પ્રોગ્રામ તૈયાર જ હોય, અને હા જો પૈસે સદ્ધર હોઈએ ને તો વર્ષમાં એક વાર ક્યાંક દૂર દેશમાં અથવા વિદેશમાં જવાનો પ્લાન પણ તૈયાર જ હોય। અને પાછા ગુજરાતી એટલે તો બિઝનેસ માઇન્ડેડ, જ્યાં ફરવા જાય ને ત્યાંથી કોઈ સરસ મજાની બિઝનેસ ટિપ્સ તો લેતા જ આવે અને એનો અમલ પણ કરે। હો ફરવા જાય ત્યાં સાથે નાસ્તો હોય જ, થેપલા ખાખરા જે મેં અગાઉ કહ્યું એમ, એમનો આ નાસ્તો એમની સાથે હંમેશા હોય। જ્યાં ફરવા જાય ત્યાં ફોટોગ્રાફીમાં પણ પાછા બહુ જ માસ્ટર, જુદા જુદા એંગલથી ફોટા કઢાવતા જાય અને મોબાઈલ પર ફોરવર્ડ કરતા જાય પોતાના ફોટા, અને હા જ્યાં પણ જાય ને ત્યાં પોતાની યાદ મૂકી આવે ને એનો નામ ગુજરાતી। કારણ કે દોસ્તી કરવામાં પણ એટલા જ પાક્કા, નવા નવા દોસ્ત બનાવી આવે અને પોતાની યાદ એમના દિલમાં મૂકી આવે, અને જ્યાં ગુજરાતી જાય ને ત્યાં ગરબાનો એક રાઉન્ડ તો થઈ જાય, પછી ભલે ને ગરબાની મોસમ હોય કે ના હોય, ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં ગરબાનો રાઉન્ડ તો હોય હોય ને હોય જ। મિત્રો હવે વાત કરીએ ગુજરાતીના ફેમિલી વોટ્સઅપ ગ્રુપની, એવું લાગે જાણે કે વોટ્સઅપની યુનિવર્સિટી ચલાવે છે। ગુડ મોર્નિંગ, કેમ છો, જય શ્રી કૃષ્ણ, ચાલો સવાર પડી ગઈ, હવે ફોરવર્ડ બધા જે મેસેજ હોય એ આવવા માંડે, અને હા આખા દિવસમાં અનેક પંચાતો, સવાર પડે નાસ્તાથી શરૂઆત થાય। તમારા ઘરમાં આજે શું નાસ્તો બનાવ્યો? અમારા ઘરમાં તો આ નાસ્તો છે, પોતાના નાસ્તાની રેસીપી પણ આપી દે, બપોરે જમવામાં શું બનવાનું છે મેનુ એ પણ જાણી લે, ત્યારબાદ જો કોઈના લગ્ન હોય ને તો શું ખરીદવાનું છે, શું પહેરવાનું છે, કયા દાગીના લેવાના છે, ક્યાં જવાનું છે, એ બધું ચાલે આખો દિવસ ચેટિંગ। આગલા દિવસે જો ક્રિકેટ મેચ રમાઈ હોય ને તો એનો સ્કોર, કોણ કેવું રમ્યું, કોણે કેટલા સિક્સ માર્યા, કોણે કેટલા ફોર માર્યા, આખો દિવસ ક્રિકેટની પંચાતો ચાલે। એટલું જ નહીં, મારો ચિંટુએ તો આમ કર્યું ને મારા ચિંટુએ તો તેમ કર્યું, એ બધી વાતો થાય, એટલે રાત ક્યારે પડી જાય ને ખબર જ ન પડે। રાતના જ્યારે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આવે ને ત્યારે હાશ આજનો દિવસ પત્યો એવું લાગે। આ છે ગુજરાતીનું ફેમિલી વોટ્સઅપ ગ્રુપ।

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી. મિત્રો, ગુજરાતી એટલે નાની નાની ખુશીઓને ઉત્સવનું રૂપ આપી દે એનું નામ ગુજરાતી. ખુશી ભલે ગમે તેટલી નાની હોય, ડાન્સ, પાર્ટી, ફૂડ અને પૂર્ણ સેલિબ્રેશન એનું નામ ગુજરાતી, જે હંમેશા ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર હોય ને એનું નામ ગુજરાતી. મિત્રો, ગુજરાતી એટલે ઉત્સાહ ઉજવવા માટે, ઉત્સવ ઉજવવા માટે જે તકને શોધતો બેસે ને એનું નામ ગુજરાતી નહીં હો, તક ઝડપી લે ને એ ગુજરાતી. અને જ્યારે ગુજરાતીની વાત આવે ને તો એક વાત કહેવાનું હંમેશા મન થાય કે ગુજરાતી એટલે એવી પ્રજા જે માત્ર પોતાની પ્રગતિ નથી કરતી પરંતુ બીજાની પ્રગતિમાં પણ સિંહ ફાળો આપે ને એનું નામ ગુજરાતી. પહેલાં પોતે આગળ વધે, પોતાનો પગ જમાવે, પછી બીજાને હાથ આપે, પછી બીજો પોતાનો પગ જમાવે, એ બીજો ત્રીજાને હાથ આપે. આમ કરતાં કરતાં આખી કમ્યુનિટી એક જગ્યાએ, જાણે કે દૂધમાં સાકર ભળી ગઈ હોય ને એમ ભળી જાય ને એનું નામ ગુજરાતી. આપ શું માનો છો? ફોન કરો ને, નંબર છે 0224515413402245154135.

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। गीत गुर्जरी मां हूं हाथ जोड़ी ने बधा ज श्रोताओनी माफी मांगू छू जेमना फोन हूं आजे रिसीव नथी करी शकी, कारण के एटला बधा फोन आवी रह्या छे के एकनो फोन उपाड़े एमां गीत पूरु थाय एटले बीजानो फोन रही जाय छे। एटले मित्रो क्षमा करशो के आपना फोन जो मैं उपाड्या न होय तो। मित्रों अशोकभाई परमारनो फोन हतो અને એમણે શું કહ્યું ખબર છે, ચંદ્ર પર કોઈ પણ જાય પહેલી દુકાન તો ગુજરાતી જ ખોલશે એ મારો દાવો છે। ક્યા બાત, આટલો કોન્ફિડન્સ હોય ને એનું નામ ગુજરાતી। અરે દુકાન તો મેરી ખુલેગી, ચાંદ પે ભી મેરી ઓર જમીન પે ભી મેરી। તો સંજયભાઈ દર્શનનું એવું કહેવું છે કે ગુજરાતી એટલે ધંધામાં જ્યારે પુરુષ ને લોસ જાય ને તો એ ઘરમાં કહેતો નથી, એ બધું જ જે સંકટ છે એ પોતે એકલો ભોરે છે અને એકલો એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરે છે। પરંતુ આમાં થોડોક ટ્વિસ્ટ હું આપું છું, કારણ કે મને એવું લાગે છે કે

ગુજરાતનો જરાય પાછળ નથી, કારણ કે જ્યારે પતિ લોસમાં જાય છે ને ત્યારે પત્ની એટલે કે ગુજરાતણ એવી ઊભી થાય છે ને, પાપડનો ઉદ્યોગ કરીને, ગુજ્જુ નાસ્તા બનાવીને, એને પણ બ્રાન્ડ બનાવીને વિશ્વભરમાં પહોંચી જાય ને, એનું નામ ગુજરાતણ. એટલે મિત્રો, ગુજરાતીઓ માટે ફેમિલી ઇઝ માય ફર્સ્ટ પ્રેફરન્સ. મારી ફેમિલી પહેલા નંબરે, અને ગુજરાતીઓની ફેમિલીનું નેટવર્ક એટલું જ જોરદાર. કોઈક માંદો પડે, કોઈક હોસ્પિટલમાં દાખલ થાય, આખી કમ્યુનિટીને ખબર પડી જાય અને આખી કમ્યુનિટી એની મદદે પહોંચે ને, એનું નામ ગુજરાતી. આવું ગુજરાતીઓનું નેટવર્ક. અને હા, વાતોડિયા તો એવા ને મારા જેવા. આ જુઓ ને, ગીતો સંભળાવવાનું બાજુએ મૂકીને વાતો કરવા બેસી ગઈ છું, શું કરું છું ને ગુજરાતણ. હા તો, વાતો કરવાના એવા તો શોખીન કે વાત પૂરી જ ન થાય. રસ્તામાં મળે 5 મિનિટ, હા ભાઈ 5 મિનિટ ઊભા છે રસ્તા પર, 1 કલાક ક્યાં વીતી ગયો ને ખબર જ ન પડી. અરે 1 મિનિટમાં ફોન મૂકું છો ને, કલાક પતી ગયો ફોન મુકાયો નથી, એનું નામ ગુજરાતી. આટલા વાતોડિયા હોય છે ગુજરાતી. ટ્રેનમાં, પ્લેનમાં કે પછી ગમે ત્યાં, માર્કેટમાં 3 ગુજરાતીઓ કે 2 ગુજરાતી જ્યાં ભેગા થાય ને, એવું લાગે કે આખું ગુજરાત ભેગું થઈ ગયું છે ને, એનું નામ ગુજરાતી.

વિનોદ ભાઈ મકવાણાનો ફોન હતો અને એમનું કહેવું છે કે અમે પંજાબ લગ્નમાં ગયા હતા જલંધર, અને ત્યાં પંજાબીઓના લગ્નમાં પણ અમે ચાર ગુજરાતીઓ એવા તો ગરબા રમાડ્યા હતા ને, એ તમારી વાત પરથી મને એમની યાદ આવી ગઈ. અને બીજી એક વાત એમણે કહી કે ગુજરાતીઓ એટલે સવારે પ્રાર્થના સભામાં જાય, ભજનો સાંભળે અને સાંજે લગ્ન પ્રસંગમાં ગરબા રમે ને, એનું નામ પણ ગુજરાતી. તો મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને હવે આપો રજા, ફરી મળીશું, ચોક્કસ મળીશું હા, વચન સાથે. નમસ્કાર, 4 વાગે આપ સાંભળશો સમાચાર.